નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જોઈએ છે. કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 13 જુલાઈ અને સ્ટુડિયોની ગલિયામાં 10:02 થઈ ગઈ છે. ને કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, ઈશ્વરે આપણને વાવતા જ શીખવાડ્યું છે, બાકી ઉગાડવાનું આજે પણ એના હાથમાં જ છે ને, આજે પણ એના હાથમાં જ રાખ્યું છે. પછી એ ખેતર હોય કે પછી આપણે વાત કરીએ જીવતરની, એટલે કહેવાય છે ને કે ઈશ્વરે ખાલી આપણને વાવતા શીખવાડ્યું છે. ઉગવાનું તો હજી પણ, ઉગાડવાનું તો હજી પણ એમના હાથમાં જ છે. એટલે કહેવાય છે ને પછી એ ખેતર હોય કે પછી એ જીવતર. બસ, તો ભાઈ આજે સોમવારનો દિવસ છે, તો આપણે એક સુંદર મજાનું એક ભજન ભોલેનાથના ચરણોમાં લઈ લઈએ. ઓન યોર વે.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. સ્ટુડિયોની ગલિયાણમાં ભાઈ 10:09 થઈ ગઈ છે અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલીમાં 10:17 થઈ ગઈ છે અને હું છું અમિતા. અને ભાઈ, આજે આપણે સ્પેસિફિકલી વાત કરીશું ટાઈમની ઉપર. તો કહેવાય છે ને, ટાઈમ સમય સારો હોય કે પછી ખરાબ એ વીતી તો જાય છે, પણ વાતો, વ્યક્તિ અને વ્યવહાર આ યાદ રહી જાય છે ને. એટલે કહેવાય છે ને કે ટાઈમ કેવો પણ હોય છે એ વીતી જાય છે. પછી આપણે ટાઈમની વાત કરીએ, સારો ટાઈમ હોય કે પછી ખરાબ ટાઈમ હોય, સારો ટાઈમ જો આપણે સારા વ્યક્તિ સાથે જ્યારે આપણે વિતાવીએ છીએ એ આપણને યાદ રહી જાય છે ને, અને ખરાબ ટાઈમ પણ આપણને યાદ રહી જાય છે. પણ આપણે ડિપેન્ડ કરીએ છીએ આપણા ઉપર કે આપણે કયો ટાઈમને આપણે યાદ રાખીએ છીએ. તો ચાલો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમના સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. સચિન સંઘવીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને સ્ટુડિયોની ગલીમાં 10:28 થઈ ગઈ છે. તો શું તો વાત કરીએ તો ભાઈ, ખોટા વ્યક્તિનો ઊંચો અવાજ સાચા વ્યક્તિને ચૂપ કરાવી શકે છે, પણ સાચા વ્યક્તિનું મૌન ખોટા વ્યક્તિના પાયાને હલાવી નાખે છે. એટલે કહેવાય છે ને કે જે ખોટા વ્યક્તિ હોય છે, ઊંચો અવાજ કરીને સાચા વ્યક્તિને ચૂપ કરાવી શકે છે, પણ જ્યારે આપણે વાત કરીએ સાચા વ્યક્તિનું જે મૌન હોય છે ને, એ ખોટા વ્યક્તિના પાયા એવી રીતે હિલાવી દે છે કે ભાઈ એને ખબર નથી પડતી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. સુરજ ચૌહાણ અવાજમાં લેવામાં આવેલું ઓન યુ વે.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ એક લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. ઐશ્વર્ય મુજબદારના અવાજમાં લેવામાં આવેલું આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ. એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

0: સંગતરો ઘરી મિલાલા બખત રાત કે ઠીક 9 બજે બાદ તુસન તો રેડિયો મોરિશિયસ ઓર રેડિયો મનોરંજન
1: 7 ડેઝ અ વીક 24 અવર્સ અ ડે માય ધીસ ઇઝ